સંરક્ષણ ઉદ્યોગ અને વ્યૂહાત્મક સહયોગને વધુ ગાઢ બનાવવા પર ચર્ચા કરી. બંને દેશ વચ્ચે પ્રાદેશિક શાંતિ, સ્થિરતા અને ટેકનોલોજીકલ સહયોગ પ્રત્યે સહિયારા પ્રયાસ અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી સિંહે જણાવ્યું કે આ એક ખૂબ જ ફળદાયી બેઠક હતી. ભારત અને દક્ષિણ કોરિયાએ સંરક્ષણ સાયબર સહયોગને પ્રોત્સાહન આપવા પર કરારનું આદાન પ્રદાન કર્યું હતું. આ સમજૂતી કરારનું આદાન પ્રદાન ભારતની રાષ્ટ્રીય સંરક્ષણ કોલેજ, કોરિયા રાષ્ટ્રીય સંરક્ષણ યુનિવર્સિટી અને યુએન શાંતિ રક્ષા સહકાર વચ્ચે થયું હતું. અગાઉ શ્રી સિંહે કોરિયાના રાષ્ટ્રીય કબ્રસ્તાનમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને તેમના રાષ્ટ્રની સેવામાં સર્વોચ્ચ બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પી. બાંગ્લાદેશમાં ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના એક સહાયક સુરક્ષા પ્રોટોકોલ અધિકારી ખુલશી વિસ્તારમાં મિશન પરિસરમાં મૃત હાલતમાં મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ગઈકાલે સવારે બની હતી. મૃતકની ઓળખ 35 વર્ષીય નરેન્દ્ર તરીકે થઈ છે, જે ભારતના હરિયાણાનો રહેવાસી હતો અને મિશનમાં ફરજ બજાવતો હતો. પોલીસ કમિશનર હસન મોહમ્મદ શોકત અલીએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ દરમિયાન કોઈ સ્પષ્ટ અસામાન્યતા મળી નથી. તેમણે ઉમેર્યું હતું કે સબપરીક્ષણ અહેવાલ પછી મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે. ભારતીય સહાયક ઉચ્ચ આયોગ મૃતદેહને સ્વદેશ મોકલવાની વ્યવસ્થા કરવા માટે પરિવારના સંપર્કમાં છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આજે બીજિંગમાં દ્વિપક્ષીય સંબંધ અને ઈરાન યુક્રેન સંઘર્ષ અને આંતરરાષ્ટ્રીય વેપાર સહિતના મુખ્ય વૈશ્વિક મુદ્દા પર ચર્ચા કરી. ચીનના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ વાટાઘાટો બીજિંગ અને મોસ્કો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે અને સંયુક્ત રાષ્ટ્ર એસસીઓ અને બ્રિક્સ જેવા મંચ દ્વારા સંકલન વધારશે. બંને રાષ્ટ્રોએ વેપાર, ઉર્જા અને સુરક્ષામાં વધતા સહયોગ પર પણ પ્રકાશ પાડ્યો હતો, જેમાં દ્વિપક્ષીય વેપાર 200 અબજ યુએસ ડોલરને વટાવી ગયો છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર શી સાથે ચર્ચા માટે ચીનની મુલાકાત લીધી. તેના થોડા સમય બાદ આ બેઠક થઈ હતી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ @AIRNews_ABAD ને ફોલો કરશો. અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો 23 મેથી ભારતની 4 દિવસની મુલાકાતે આવશે. આ તેમની ભારતની પ્રથમ મુલાકાત હશે. અમેરિકાના વિદેશ વિભાગે જાહેરાત કરી કે રૂબિયો કોલકાતા, આગ્રા, જયપુર અને નવી દિલ્હી જશે, જ્યાં તેઓ વરિષ્ઠ ભારતીય અધિકારીઓ સાથેની બેઠક દરમિયાન ઉર્જા, સુરક્ષા, વેપાર અને સંરક્ષણ સહયોગ અંગે ચર્ચા કરશે. નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસે જણાવ્યું કે સેક્રેટરી રૂબિયો નવી દિલ્હીમાં 26 મેના રોજ યોજાનાર ક્વાડ જૂથની બેઠકમાં પણ હાજરી આપશે. ક્વાડ જૂથમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને અમેરિકા સામેલ છે. ભારત આવતા અઠવાડિયે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકનું આયોજન કરવા માટે તૈયાર છે. વિદેશમંત્રી એસ જયશંકર આ બેઠકની અધ્યક્ષતા કરશે. રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન આ વર્ષે નવી દિલ્હીમાં ભારતના અધ્યક્ષતામાં યોજાનારી બ્રિક્સ સમિટમાં હાજરી આપશે તેવી પુષ્ટિ ક્રેમલિન દ્વારા આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકામાં રશિયન દૂતાવાસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક સંદેશમાં કહ્યું કે શ્રી પુતિન 12-13 સપ્ટેમ્બર દરમિયાન સમિટમાં હાજરી આપશે. ઉલ્લેખનીય છે કે 1 વર્ષથી ઓછા સમયમાં શ્રી પુતિનની આ બીજી ભારત મુલાકાત હશે. તેઓ ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલા 23માં ભારત રશિયા વાર્ષિક સમિટ માટે નવી દિલ્હી આવ્યા હતા. પંજાબ પોલીસે દુબઈ સ્થિત એક આંતરરાષ્ટ્રીય ડ્રગ દાણચોરી મોડ્યુલનો પર્દાફાશ કર્યો છે. અબુધાબીથી સરહદી રાજ્ય પંજાબ અને રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં માદક દ્રવ્યની હેરફેર કરવા માટે નેટવર્ક કાર્યરત હતું. આ કાર્યવાહી હાથ ધરનાર અમૃતસર કમિશનરેટ પોલીસે 10 કિલો મેથામફેટામાઇન અને 4 કિલો હેરોઇન સાથે 2 ડ્રગ દાણચોરોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપીમાંથી એક તાજેતરમાં જ દુબઈથી કથિત રીતે તાલીમ લીધા બાદ અને પંજાબના વિવિધ જિલ્લામાં માદક દ્રવ્યની સપ્લાય કરવા માટે હેરોઇન અને આઈસીઈના કન્ઝાઇમેન્ટનું કામ સોંપ્યા બાદ પરત ફર્યો હતો. વધુ તપાસ ચાલી રહી છે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ઉત્તરાખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મેજર જનરલ બીસી ખંડુરીને દહેરાદૂન સ્થિત તેમના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી રાધાકૃષ્ણને કહ્યું કે તેમને એક અસાધારણ નેતા, એક પ્રતિષ્ઠિત સૈનિક અને એક અનુભવી પ્રશાસક તરીકે યાદ કરવામાં આવશે, જેમણે પોતાનું જીવન રાષ્ટ્ર અને તેના લોકોની સેવામાં સમર્પિત કર્યું. ભારતીય શેરબજારમાં નબળા વૈશ્વિક સંકેત, ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો અને ઈરાન અંગે નવી ભૂરાજકીય ચિંતાઓ વચ્ચે આજે શરૂઆતના વેપારમાં સ્થાનિક ઇક્વિટી સૂચકાંકમાં ઘટાડો થયો હતો. સેન્સેક્સમાં 100 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 20 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે થશે. આ મેચ કોલકાતામાં સાંજે 7:30 વાગે શરૂ થશે. ગઈકાલે રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે રાજસ્થાનની પ્લે ઓફમાં પહોંચવાની શક્યતા જીવંત રહી. લખનૌ સુપર જાયન્ટ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટે 220 રન બનાવ્યા હતા.

હતા, જેમાં મિશેલ માર્શે 96 અને જોશ ઇંગ્લિશે 60 રન બનાવ્યા. રાજસ્થાન રોયલ્સ તરફથી યશ રાજ પુંજાએ 2 વિકેટ ઝડપી, જવાબમાં રાજસ્થાન રોયલ્સે 5 બોલ બાકી રહેતા 7 વિકેટ ગુમાવી 221 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો, જેમાં વૈભવ સૂર્યવંશીએ 93, ધ્રુવ જુરેલે 53 અને કેપ્ટન યશસ્વી જયસ્વાલે 43 રનનું યોગદાન આપ્યું હતું. વૈભવ સૂર્યવંશીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. ભારતીય હવામાન વિભાગે આજે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં તીવ્ર ગરમીના મોજાની સ્થિતિ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. હવામાન એજન્સીએ દિવસ દરમિયાન ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને વિદર્ભમાં રેડ એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, દક્ષિણ પશ્ચિમ બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, યાનમ, મરાઠવાડા અને ઓડિશામાં આગામી 2 દિવસ સુધી ગરમીના મોજાની સ્થિતિ રહેવાની અપેક્ષા છે. ચીનના અનેક ભાગોમાં ભારે વરસાદ અને પૂરથી વિનાશ સર્જાયો છે, જેમાં અત્યાર સુધી 12 લોકોના મોત થયા છે અને ઘણા ગુમ થયા છે. રાજ્ય મીડિયા અહેવાલ અનુસાર સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારમાં હુનાન, હુબેઈ અને ગુઝોઉ પ્રાંતનો સમાવેશ થાય છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દ્વિપક્ષીય સંબંધોને નવા શિખરે પહોંચાડવા આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇટાલીના પીએમ મેલોની વચ્ચે વાતચીત. સિયોલમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહની ઉપસ્થિતિમાં દક્ષિણ કોરિયા સાથે સંરક્ષણ સહિતના ક્ષેત્રમાં સમજૂતીના કરાર પર હસ્તાક્ષર. બાંગ્લાદેશના ચટ્ટોગ્રામમાં ભારતના સહાયક ઉચ્ચ આયોગના સુરક્ષા પ્રોટોકોલ અધિકારી મૃત હાલતમાં મળ્યા. વર્તમાન વૈશ્વિક સ્થિતિ વચ્ચે આજે બેઇજિંગમાં પુતિન અને જિનપિંગ વચ્ચે બેઠક યોજાઈ. ભારતીય શેરબજારમાં ઘટાડાનું વલણ અને આઈપીએલ ક્રિકેટમાં આજે કોલકાતા નાઇટ રાઇડર્સનો મુકાબલો મુંબઈ ઇન્ડિયન્સ સામે કોલકાતામાં થશે. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम एकदम खरा सोना जेवो गीत गुर्जरी अने आजे आपनी साथे छे
1: हूँ पूजा पाठक
0: अने हूँ तरुलता करोड़िया। तमाम श्रोता मित्रों ने पूजा पाठक अने तरुलता करोड़िया ना सस्नेह नमस्कार। पूजा आजे जारे हूँ ट्रेन में आवी रही थी ने त्यारे एक मानसिक संतुलन गुमावेली स्त्री ट्रेन में चढ़ी गई अने ट्रेन में चढ़ीने ए दरेके दरेक स्त्री पासे जई रही थी अने एमने त्रास आपी रही थी, कोईने जोई रही थी, कोईने चाड़ा पाड़ी रही थी, लोको एनाथी डरी रहा था, कोई भागी रह्यो तो, कोई मजाक करी रह्यो तो, कोई वीडियो बनावी रहा था। त्यारे मन में विचार आव्यो के आ परिस्थितिनो सामनो कई रीते करी शकाय, आपणे मानव केवी रीते बनी शके, तो मानव थवानी कोई चावी छे तारी पासे?
1: हाँ, આવી જ્યારે આપણે કોઈ પરિસ્થિતિ જોઈએ કે આવી કોઈ સ્ત્રીને આપણે જોઈએ તો આપણે વિડીયો તો ન ઉતારવો જોઈએ, ભગવાને કંઈક કોઈક એવી
0: સંજોગો બનાવ્યા હશે
1: કે એવી કોઈક પરિસ્થિતિ થઈ હશે એમની સાથે કે ભૂતકાળમાં કોઈક એવી ઘટના ઘટી હશે કે જેને કારણે તેમનું માનસિક સંતુલન બગડી ગયું હોય, પણ
0: આપણે એમને મદદ એ નથી કરી શકતા,
1: મદદ પણ કેમ કે આપણે ડરીએ
0: છીએ,
1: એ જોવામાં પણ વિચિત્ર હોય છે અને એનું જે વર્તન હોય છે લોકો સાથે લોકો પ્રત્યે પણ વિચિત્ર હોય છે, એટલે આપણે મદદ પણ ન કરી શકીએ અને બધા જ મોટે ભાગે દૂર ભાગતા હોય છે,
0: ઘણા દૂર ભાગતા હતા, ઘણા વિડીયો ઉતારી રહ્યા હતા, ઘણા મશ્કરી કરી રહ્યા હતા,
1: કરી રહ્યા હોય છે બરાબર,
0: એટલે ઘણા લોકો અરે અરે અરે અરે એમ કરીને એની બહુ જ ખરાબ રીતે એની મજાક ઉડાડી રહ્યા હતા અને મને તો એ ડર હતો કે ટ્રેનમાંથી કૂદી ન પડે કારણ કે વારંવાર દરવાજા પાસે જઈ રહી હતી। તો આવી પરિસ્થિતિ જ્યારે સર્જાય ત્યારે આપણી પાસે ગીત પણ છે ને, માનવ ન થઈ શક્યો,
1: હા છે ને,
0: તો ચાલો ને શ્રોતા મિત્રોને આજે એ

0: પૂજા માનવ ન થઈ શક્યો ઈશ્વર બની ગયો. દરેકે દરેક માનવી માનવતા નથી શીખતા, પરંતુ દરેકને ઈશ્વર બનવું હોય છે. ખૂબ સરસ આદિલ મંસૂરીની આ ગઝલ હતી મનહર ઉદાસના કંઠે, અને સંજયભાઈ દર્શનનો ફોન હતો અને એમણે કહ્યું કે આ વખતે જો તમારી પાસે હેલ્પલાઇન નંબર હોત તો તમે એ બેનની જરૂર મદદ કરી શક્યા હોત. પરંતુ ઘણી વખત શું બને છે કે આપણી પાસે દરેક વખતે હેલ્પલાઇન નંબર હોતા નથી, અને એટલો સમય પણ તમારી પાસે હોતો નથી, કારણ કે તમારે જ્યાં પહોંચવાનું છે એ પણ મહત્વનું છે. કારણ કે તમે હેલ્પલાઇન પર ફોન કરશો, ત્યાંના લોકો આવશે, ત્યાં સુધી તમારી પાસે પણ એટલો સમય હોવો જોઈએ કે તમે એ બેન સાથે રોકાઈ શકો. તો ભરતભાઈ ખોનાએ કહ્યું કે તમે કોઈને ધિક્કાર ન કરો, સહાય ન કરી શકો
1: તો કાંઈ નહીં, પણ ધિક્કારવું ન જોઈએ. માણસ મંદ બુદ્ધિનો હોય કે કોઈ પણ આવી સમસ્યાઓથી પીડાતું હોય, પણ ધ્યાન રાખવું જોઈએ. કે
0: પૂજા, હવે જો બોલીવુડની વાત કરીએ ને, તો આપણા બોલીવુડે આપણા ઉપર ખૂબ અસર કરી છે, બરાબર ને?
1: સાચી વાત છે.
0: હા, સફેદ રંગનો ઉપર શર્ટ હોય, નીચે પેન્ટ હોય, લીટી લીટી વાળું, એના પર 786 નંબર હોય, માથે ટોપી હોય ને હાથમાં થાળી હોય. કંઈક યાદ આવ્યું?
1: કવાલીની વાત કરી રહી?
0: ના, કેદીની વાત કરી રહી છું.
1: હા, 786. હા, બરાબર,
0: કેદીની વાત કરું છું.
1: ઓકે ઓકે.
0: અમિતાભ બચ્ચને આ ભૂમિકા ભજવી હતી, બરાબર ને? હા, તો જેલમાં આમ લાઈનમાં ઊભા હોય અને પછી કોઈ બીજો ગુંડો આવે, બીજો કેદી આવે, પછી મારામારી થાય, ખાવામાં કાકરા છે ને આમ છે ને તેમ છે, તો ઘણી વખત શું બને છે કે આપણા યુવાનો હીરો કરતા વિલનને પોતાનો શું બનાવી દે છે, રોલ મોડેલ બનાવી દે છે. જે ખોટું
1: કહેવાય કે તમે હીરોને તમારા આદર્શ ગણી શકો,
0: પણ શું કરીએ, હવે યુવાનોને એવું લાગે કે અરે જેલ મેં જાના કોણ સી બડી બાત હૈ,
1: એક શોખ.
0: હા, જેલ ક્યાં હોગા, જ્યાદા સે જ્યાદા ક્યાં હોગા
1: કરીને, કે ના ઉભો કોલર કરીને પ્રાઇડ ફીલ કરે છે, કે
0: જ્યાદા સે જ્યાદા ક્યાં હોગા, જેલ મેં જાના પડેગા ના. તો આના માટે હૈદરાબાદમાં એક સ્કીમ બની છે. હૈદરાબાદમાં એક ખાસ એવી જેલ બનાવવામાં આવી છે, જ્યાં તમારે 500 રૂપિયા આપવાના છે અને કેદીનું જીવન કેવું હોય એ જીવન તમે જીવી શકો.
1: ઓહો હો, એટલે 500 રૂપિયા ભરીને તમે ત્યાં એડમિશન લઈ શકો.
0: હા, અને તમારે કેદીનું જીવન જે હોય,
1: કેદીને જીવનનો
0: અનુભવ લેવા માટે તમે ત્યાં જઈ શકો કે કેદીનું જીવન કેવું હોય. એટલે તમને જે ફિલ્મોમાં દેખાય છે એવું કેદીનું જીવન હોતું નથી. એ લોકોને ખૂબ મહેનત પણ કરવી પડે છે, ત્યાં એ લોકોને કામ પણ કરવા પડે છે અને એવી વ્યવસ્થામાં રહેવું પણ પડતું હોય છે. પરંતુ આ વાત હિન્દી ફિલ્મોમાં દેખાતી નથી. હિન્દી ફિલ્મોમાં ખાલી એટલું જ દેખાય છે કે હીરો આવે છે, પછી કેદી આવે છે, પછી મારામારી થાય છે અને બસ, હવે આ મારો રોલ મોડલ. એટલે જેલ મેં જાના કોણ સી બડી બાત હૈ, નહીં, જેલ મેં જાના બડી બાત હૈ અગર તમે તમારું કામ જો પ્રામાણિકપણે કરશો, ચોરી નહીં કરો, તમે કોઈ જાતની લૂંટફાટ નહીં કરો અને તમે માનવ બનો. આ સંદેશ આ ગીતનો હતો. ઈશ્વર પછી બનજો ને,
1: પહેલા
0: માનવ તો બનો. હા, તો હવે કોઈ ગીત થઈ જાય
1: ને,
0: ચક્રાવો લઈએ.
1: સુરેશ દલાલની રચના એકદમ સરસ છે અને આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે પુરુષોત્તમ ઉપાધ્યાય. તો ચલો સાંભળે, ચક્રાવો લેતા.

0: आप सांभळी रह्या छो 100.1 एफएम गोल्ड खरा सोना कार्यक्रम गीत गुर्जरी। गीत गुर्जरी कार्यक्रम में आज आपनी साथे छे पूजा पाठक अने हूँ तरुलता करोड़िया। पूजा, मेरी लाइफ तो खुली किताब है, એટલે એમાં કઈ બંધ જેવું છે જ નહીં,
1: કોઈ સિક્રેટ
0: નહીં, કોઈ સિક્રેટ નહીં,
1: કોઈ રહસ્ય નથી,
0: ના
1: એવી રીતના કેવી રીતના બની શકે,
0: એવું જ હોય
1: ખુલ્લી કિતાબ।
0: અરે હા, જરૂર શું છે, બધે દરેકે દરેક વાત છુપાવીને રાખવાની, એનાથી શું પ્રોબ્લેમ થઈ શકે,
1: શું પ્રોબ્લેમ થઈ શકે એનાથી।
0: પૂજા, ઘણા લોકોનો આ ડાયલોગ હોય છે કે મેરી લાઈફ તો ખુલ્લી કિતાબ હે, બરાબર ને? હા, તો મારા બધા જ સપના, મારી બધી જ યોજનાઓ હું બધાને જણાવી દઉં, તો શું એ ફ્લોપ થઈ શકે?
1: થઈ શકે।
0: કેવી રીતે
1: થઈ શકે ને? કેમ કે આપણે આપણા બધા રહસ્યો, આપણી બધી યોજનાઓ, આપણા બધા સપનાઓ કોઈને ન કહી શકે, કેમ કે એમાં અવરોધ ઉભો કરે,
0: કારણ કે બધા જ દુનિયામાં મારા મિત્રો જ છે એવું હું માનું છું।
1: તમે એવું માનો છો, પણ ખરેખર એવું હોતું નથી।
0: હા, કારણ કે ક્યાંક વિભીષણ હોય, ક્યાંક હિતશત્રુ હોય, ક્યાંક ઘરની વાત બહાર જતી હોય, બરાબર ને?
1: બરાબર।
0: હા, અને જ્યારે આ સપનાઓ બીજાને ખબર પડે, બીજાની યોજનાઓ ખબર પડે, ત્યારે તમારું 100% રિઝલ્ટ આવતો નથી। એટલે બધા જે કહેતા હોય છે કે મેરી લાઈફ તો ખુલ્લી કિતાબ હે,
1: એ ખાલી બોલવા જેવું વાક્ય છે?
0: ના ના, એ બોલવા જેવું વાક્ય નથી। ઘણા લોકો પોતાના જીવનની ઘણી બધી વાતો બીજાની સાથે શેર કરતા હોય છે, પરંતુ એવી વાતો શેર કરતા હોય છે જેનાથી એમને કોઈ નુકસાન થવાનું નથી।
1: એટલે તમારા રહસ્યો જે છે, તમારે દરેકને ન જણાવે,
0: એટલે મારા ભવિષ્યની જે યોજનાઓ છે એ મારે કોઈને ન કહેવી જોઈએ। અને બીજું, મારા જે માઇનસ પોઈન્ટ છે,
1: હા, તમારી જે નબળાઈઓ,
0: કારણ કે મારા નબળાઈઓનો ફાયદો કોઈ બીજો લઈ શકે
1: છે, બરાબર
0: ને? એટલે મેરી લાઈફ તો ખુલ્લી કિતાબ હે,
1: આ વાક્ય પર પૂરતી જ એક
0: ચોકડી મૂકી દો,
1: ચોકડી એકદમ કેન્સલ કરી નાખીએ।
0: હા, તો પાન લીલો જોયું ને તમે, યાદ આવ્યા,
1: સરસ એક હરીન્દ્ર દવેની રચના હંસા દવેના સ્વરમાં।

100.1 FM ગોલ ખરા સોના પર આપ સાંભળી રહ્યા છો ગરબા ગુજરાતીઓનો ગરવો કાર્યક્રમ ગીત ગુર્જરી. આજે કાર્યક્રમમાં તમારી સાથે છે પૂજા અને તરુલતા કરોડિયા. દોસ્તો, આજે છે આપણા પ્રખ્યાત સાહિત્યકાર ભોળાભાઈ પટેલની પુણ્યતિથિ. હા, 20 મે 2012માં તેમનું અવસાન થયું હતું. તેઓ ખાસ કરીને વાર્તા, નવલકથા અને લોકજીવનને સ્પર્શતા લેખન માટે જાણીતા છે. આપણે દોસ્તો ભોળાભાઈ પટેલના સાહિત્ય સર્જનની વાત કરીએ તો તેમના સાહિત્ય સર્જનમાં ગ્રામ્ય જીવન, માનવીય સંબંધો, સામાજિક પરિવર્તન અને માનસિક સંઘર્ષને ખૂબ જ જીવંત રીતે તેઓ રજૂ કરે છે. તેમના વાર્તા સંગ્રહની વાત કરીએ તો વાર્તામાં ગ્રામ્ય ગુજરાતનું સાચું ચિત્ર, તેમની વાર્તાઓમાં સરળ પણ અસરકારક ભાષા, પાત્રોના આંતરિક સંઘર્ષનું ઊંડું ચિત્રણ, સામાજિક અસમાનતા અને બદલાતા મૂલ્યોની ઝાંખી દેખાય છે. નવલકથાઓની વાત કરીએ તો તેમની નવલકથાઓમાં જીવનની વાસ્તવિકતા અને માનવીય લાગણીઓનું વિસ્તૃત વર્ણન જોવા મળે. પાત્રો સામાન્ય લોકોમાંથી લેવામાં આવ્યા હોય જેનાથી વાચકને ખૂબ નજીકનો અનુભવ થાય. તેમની શૈલીની વાત કરીએ, સાહિત્યિક શૈલીની વાત કરીએ તો સરળ અને લોકબોલીના રંગોનો ઉપયોગ, વાસ્તવિકતાને નજીક રાખતી વર્ણન શૈલી તેમની કૃતિઓમાં જોવા મળે છે. ખાસ કરીને તેમની કૃતિઓ દોસ્તો એવી હોય છે કે વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે પણ ઉપયોગી છે, કારણ કે તેમાં સમયની સામાજિક પરિસ્થિતિઓનું પ્રતિબિંબ જોવા મળે છે. અને હા, 2008માં ભોળાભાઈ પટેલને શ્રી પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. હવે આપણે સાંભળીએ મૈના ગુર્જરી ચિત્રપટનું રમેશ ગુપ્તાનું આ ગીત. આ ગીતને સંગીતબદ્ધ કર્યું છે દિલીપ ધોલકિયાએ અને આ ગીતના ગાયક કલાકાર છે દિલરાજ કુમાર અને AR ઓઝા. અને આ ગીતની ફરમાઈશ અમને આવી છે મલાડથી રમેશભાઈની. આ ગીતના ગાયક કલાકાર છે દિલરાજ કૌર અને AR ઓઝા.

0: आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। पूजा गीत गुर्जरी ना अपना जे श्रोताओ छे ए गीत गुर्जरी साथे एटलो बधो प्रेम करे छे के दरेके दरेक कार्यक्रम ने याद करीने एना माटे फोन करता होय छे। जेम के अत्यारे दिलीप जोशी नो फोन आव्यो हतो
1: अने वात करी रह्या हता तेजी ने टकोरो।
0: हा, तो दिलीप जोशी भाई वात करी रह्या हता तेजी ने टकोरो, जे हास्य फैलावतो के हास्य अपावतो के हास्य सर्जावती एवी एक श्रेणी हती। तो तेजी ने टकोरे छे नाटक छे, मुलाकात अपने आवता था महीनाना छेल्ला शनिवारे, बराबर ने? तो घणी वखत एवुं बनतुं होय छे के अमे अमारा जे रोजना कार्यक्रम छे एमां ज श्रोताओने हसावानो प्रयत्न करता होय, एमां ज आपणे केटली रोमांचक वातो करता होय छे, केटलीक अनोखी वातो करता होय छे, केटलीक अवनवी वातो करता होय छे। दरेक वखते खास कोई कार्यक्रम लावो मुश्किल पड़े छे, एटले ज्यां सुधी तेजी ने टकोरो कार्यक्रम फरी शुरू न थाय त्यां सुधी दिलीप भाई जोशी आप अमारा आ कार्यक्रम माणो एवी आपने विनंती। अने ભરતભાઈ ખોનાએ કોઈક હેલ્પલાઇન નંબર આપ્યા હતા,
1: એમણે જણાવ્યું છે કે 112 નંબર એક હેલ્પલાઇન નંબર છે, તમે કોઈ પણ એવી અઘટિત ઘટના જોઈ હોય કે ક્યાંક આગ લાગી હોય તો એવા સમયે તમારે 112 નંબર ડાયલ કરો, અને હા, તમારી હાજરી ત્યાં જરૂર નથી। એમણે કીધું છે કે તમે ખાલી નંબર ડાયલ કરીને ઇન્ફોર્મેશન આપી દો, માહિતી આપો, આવી જઈને તમારું કામ પતી જશે, પણ તમારે આપણે કેમ, તમે કીધું કે આપણે કોઈ આવે ત્યાં સુધી આપણે હાજરી જરૂરી છે, આપણે આપણું કામ અટકાવીને એ સમયે ત્યાં ઊભા રહેવું પડે, પણ એવું નથી ને, રેલવેમાં કોઈ પ્રવાસ દરમિયાન કોઈ ઘટના ઘટી હોય તો તમે 139 નંબર પર ડાયલ કરીને, હેલ્પલાઇન નંબર છે એના પર તમે સંપર્ક કરીને જે પણ પ્રવાસીઓ પ્રવાસ દરમિયાન મુશ્કેલી થઈ હોય એ જણાવી શકો છો।
0: અને આ સિવાય પણ ઘણા બધા શ્રોતા મિત્રોએ ફોન કર્યા હતા, એમના નામ પણ જણાવી દો।
1: હા, ફોન કરનાર શ્રોતા મિત્રોનું નામ છે રમેશભાઈ જેઠવા, સંજય દર્શન મલાડથી, ભરતભાઈ ખોના દાદરથી, પિયુષભાઈ મહેતા સુરતથી, વિભાબેન મહેશ્વરી ડોંબીવલીથી, નિલેશભાઈ દરજી દહીસરથી, કિશ

0: किशोर भाई જેસર થી ને દિલીપ ભાઈ જોશી બોરીવલી થી.
1: તો હવે કોઈ ગીત થઈ જાય.
0: હા, અને આ ગીત ફરમાઈશ ગીત છે. આની ફરમાઈશ આપણને આવી છે કિશોર ભાઈ ની જેસર થી. મણીલાલ દેસાઈ નું ગીત છે અને આ ગીત ને સંગીતબદ્ધ કર્યું છે અજીત શેઠ અને ગાયક કલાકાર છે નિરૂપમા શેઠ.

પૂજા અત્યારે ભવ્યા ગડાનો ફોન હતો અને એમણે ખૂબ સરસ માહિતી આપી છે કે માટુંગામાં જે મંદ બુદ્ધિના હોય કે પછી દિવ્યાંગ લોકો હોય એમને આર્ટ શીખવાડવામાં આવે. જ્યુટ બેગ પર એ લોકો સરસ મજાનું પેઇન્ટિંગ કરી શકે, બીજી જે રીતે પણ સરસ રીતે એ લોકો પેઇન્ટિંગ ને ડ્રોઈંગ ને બધું કરી શકે અને એ આર્ટ વેચીને જે કંઈ પૈસા આવે એ એમને મદદરૂપ આપવામાં આવે.

0: અને અત્યારે જે ચાર દિવસનો વર્કશોપ હતો એમાં લગભગ 2 લાખ રૂપિયાની ઉપર કમાણી થઈ જે આ લોકોને આપવામાં આવી. કેટલી સરસ વાત છે ને,
1: બહુ સારું કહેવાય.
0: હા, તો આવા કિસ્સાઓ પણ આપણા શ્રોતા મિત્રો આપણી સાથે શેર કરતા હોય છે.
1: નંબર તો એ લોકોને ખબર જ છે આપણો, કે કે રેગ્યુલર છે આપણી સાથે જોડાયેલા.
0: તો હવે કોઈક ફરમાઈશ ગીત આવ્યું છે ને કાનુડા માટે, કોઈકે ફરમાઈશ કરી,
1: કાનુડાની ફરમાઈશ કરી છે ને, કરી છે નિલેશભાઈ દરજીએ દૈસરથી. તો નિલેશભાઈ દરજીની ફરમાઈશનું આ ગીત છે, સતી જસમા ઓડન ચિત્રપટ છે. આ ગીતના સંગીતબદ્ધ કર્યું છે મહેશ નરેશે, અને ગીતના ગાયક કલાકાર છે વાણી જયરામ અને સાથીદારો, અને આ ગીતની રચના કરી છે કાંતિ અશોકે.

0: પૂજા સમય પતવો આવ્યો છે, બરાબર ને?
1: હા, સ્ટુડિયોનો સમય આપણે સમાપ્તિનો સંકેત આપે છે કે હવે ટાટા બાય બાય કરો, નહીતર આપણે તો વાતો એ ચડી જાય તો પછી
0: સમાચારનું શું થશે?
1: ના,
0: આખા વિશ્વમાં શું થઈ રહ્યું છે એ પણ લોકોએ જાણવું તો જોઈએ ને,
1: જરૂરી છે, બરાબર?
0: હા, તો અત્યારે હું તરુલતા કરોડિયા
1: અને હું પૂજા પાઠક
0: આપની રજા લઈએ, પરંતુ હા, એક વચન સાથે
1: ફરી મળીશું,
0: ચોક્કસ,
1: અને નવા વિષયો સાથે ને,
0: નવા ગીતો સાથે
1: અને નવા વિચારો સાથે.
0: પણ તેજી ને ટકોરો ને માટે રાહ જોવી પડશે દિલીપભાઈ.
1: હા, બરાબર,
0: તેજી ને ટકોરો માટે તમારે રાહ જોવી પડશે. હાસ્યનો સબ્જેક્ટ અમે ચોક્કસથી લઈ આવશો અમારા ગીત ગુર્જરી કાર્યક્રમમાં. કોમેડી શો તમે સાંભળી શકશો, પરંતુ તેજી ને ટકોરો માટે તમારે રાહ જોવી પડશે દિલીપભાઈ. તો અત્યારે હું તરુલતા કરોડિયા અને
1: પૂજા પાઠક.